યુવાની સુનન વાળા સગળા યુવા સાથીઓને અન્નપૂર્ણારા ઘણા ઘણા રામ રામ દોસ્તો ફેર હાજર હો નહીં બાતોરે સાથ મેં આપોરે બાતોરો સિલસિલો શરૂ કરાં આજ આપા સબસે પહેલા કેન બારે મેં વાત કરસા તો આ વાત આપને બતાવું તો દોસ્તો આજ આપા સબસે પહેલા વાત કરસા રાજીવ ગાંધીજી ની પુણ્યતિથિ રે બારે મેં તો ભારત રા પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન રાજીવ ગાંધીજી ની પુણ્યતિથિ હર સાલ 21 મઈ ને મનાઈ જાવે હે ઓર આ દિન આતંકવાદ વિરોધી દિવસ રે રૂપ મે ભી મનાયો જાવે હે એણ દિન દેશ મોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે હે ઓર મોરે આધુનિક ભારત રે નિર્માણ મે દિયે ગયે યોગદાન ને યાદ કરે હે જેણ તરે સુ રાજીવ ગાંધીજી આધુનિક ભારત રો નિર્માણ કર્યો ઓર આધુનિકતા ની તરફ ભારત ને આપારે દેશ ને લઈ ગયા તો ઉણરે યોગદાન ને આજ ભી લોગ યાદ કર્યા કરે હે રાજીવ ગાંધીજી ની પુણ્યતિથિ રે બારે મેં આપને બતાવું અહીં રો શ્રદ્ધાંજલિ સ્થળ ઉમરી સમાધિ ને વીર ભૂમિ રે નામ સુ જાણ્યો જાવે હે ઓર એણ દિન ઉમરે પરિવાર રે સદસ્ય ઓર પ્રમુખ રાજનૈતિક નેતાઓ દ્વારા વીર ભૂમિ જાકર ઉને પુષ્પાંજલિ અર્પિત કરી જાવે હે આતંકવાદ વિરોધી દિવસ ભી ઉમરી સ્મૃતિ મેં 21 મઈ ને હિ મનાયો જાવે હે આતંકવાદ વિરોધી દિવસ મનાયો જાવે તાકી યુવાઓ ને આતંકવાદ રે ખતરા રે પ્રતિ જાગૃત કર્યો જાય શકે આધુનિક ભારત રે નિર્માણ મેં ઉમરો પૂરો યોગદાન હે આ વાત મેં આપને બતાવી તો જેમ તરે શું રાજીવ ગાંધીજી રે દ્વારા ભારત મેં સૂચના પ્રૌદ્યોગિકી આઈટી ઓર દૂરસંચાર ક્રાંતિ રોજ ક્રાંતિ રા જનક મોન્યા જાવે હે ઉને હી દેશ મેં કમ્પ્યુટર રે ઉપયોગ ને બઢાવો દેવન રે વાસ્તે મોન્યા જાવે હે ઓર રાજનીતિક સફર એમ તરે શું રહી તો ઓ ભારત મેં પ્રધાનમંત્રી રહ્યા ઓર દસ વર્ષ રી આયુ સુહે ઓ નિડર નિર્ભિક ઓર દેશ રે પ્રતિ સમર્પિત ભાવ રખ્યા કરતા હતા દેશ મેં ડિજિટલ ક્રાંતિ ની રાહ દિખાવનારા આધુનિક ભારત રે સ્વપ્ન દ્રષ્ટા ઓર પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીજી ની પુણ્યતિથિ માથે ઉને પૂરે દેશ ની તરફ સુ કોટી કોટી નમન કર્યો જાવે હે તો દોસ્તો આ વાત હોઈ રાજીવ ગાંધીજી ની પુણ્યતિથિ રે બારે મેં આગે આ પરિચર્ચા ઇહે ચલતી રહેશે પહેલે આપ સુણો આ સંદેશ